0: 101.8 FM, આપણો રેડિયો આપણી વાતે.
1: રેડિયો સ્ટેશન 90.8 FM, ટાંટિયા ભીલ, રોજ સાંજે 6 થી 8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન. આપું રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં. એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન, રેડિયો સ્ટેશન 90.8 FM. નમસ્કાર કિસાન ભાઈઓ, એક બાર ફેર થા બહોત બહોત સ્વાગત કરું છે રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM પર. કિસાન ભાઈઓ, રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM નું યુ ખેતીવાડી કાર્યક્રમ આપુને ખેતીવાડીથી જોડેલી ઘણી ખરી મહત્વપૂર્ણ જાણકારીઓને આપણી તક પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કિસાન ભાઈઓ, હું બી આશા કરીએ હે કે એના ખેતીવાડી કાર્યક્રમથી આપણ કિસાન ભાઈ લાભ લઈ રહ્યા હે. અને જો જેમ કે આપું અમુક ફિલ્ડમાં બી આવીને તમારાથી જો રાય લઈ હે, તમારા જો સમસ્યાઓને જાણવાની કોશિશ કરી હે, તે કંઈ ના કંઈ અમુક લાગે હે કે તમું અમારા એના કાર્યક્રમમાં ઘણો ભાગ લઈ રહ્યા હે, સાંભળી રહ્યા એના કાર્યક્રમને. સાથી કિસાન ભાઈઓ, અમુ એ બી આશા કરીએ હે કે જો ખેતીવાડીના

0: 90.8 FM, આપણો રેડિયો આપણી વાતે.
1: હું છે આરજે ભાવના, આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10 કેવી 90.8 FM.

0: આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટાવેલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ પર.
1: આજ કે કલાકાર કે ઇસ મંચ પર દોસ્તો આપકા ફિર સે બહોત બહોત સ્વાગત હૈ. આપ જૈસા જાનતે હૈ યે મંચ હૈ નયે ગાયકો કા, નયે ગાયિકાઓ કા, નયે ટેલેન્ટ્સ કા. ઓર મુજે બહોત ખુશી હૈ આજ હમારે સાથ હમારે પ્રોગ્રામ મે હૈ માલોબિકા દાસ મેમ, તિનસુકિયા આસામ સે. આપકા બહોત બહોત સ્વાગત હૈ દાસ મેમ. હમારે સુનને વાલો કે લિયે અપના પરિચય દે, આપ ક્યા કરતે હૈ, કહા હૈ આપ?
2: જી ધન્યવાદ. મેં માલવિકા દાસ તિનસુકિયા આસામ સે આપ સભી કા દિલ સે સાધુવાદ. મેરા ખુદ સંગીત મહાવિદ્યાલય હૈ જિસકા સંચાલન મેં ખુદ કરતી હું ઓર તિનસુકિયા મેં હી રહેતી હું.
1: દોસ્તો આપને સુના, માલવિકા મેમ એક સંગીત વિદ્યાલય ચલાતી હૈ. હમ લોગ તો ઇધર સે ઉધર સે કિસી તરીકે સે સંગીત સીખતે હૈ, લેકિન હમ બહોત ખુશકિસ્મત હૈ કે આજ હમારે બીચ મેં એક સંગીત કી ટીચર ભી હૈ, જો દરસલ હમે કઈ બારીકિયાં ભી બતા પાયેંગી સંગીત કે બારે મેં. બહોત ખૂબ, બડી હી શાનદાર બાત મેમ. થેન્ક યુ સો મચ કે આપ હમારે પ્રોગ્રામ મેં આયે. ચલિયે શરૂ કરતે હૈ ઇસ પ્રોગ્રામ કો માલવિકા મેમ કે હી ગાયે હુએ ઇસ પ્યારે સે ગીત સે.